બિલકુલ, ચિત્રની વાતા કરા તો દેખો, ચિત્ર તો બની જઈ હે કપડા માતે, વાને સાથે સાથે કઈ તરેરા કામ ભી હે જકા હુયા કરે. આપણે અઠેરા પરિધાના કો બોલ દો, ચાહે કપડા રો બોલ દો, હર ચાહે જૂતી હો, ચાહે પર્સ હો, ચાહે આપણા સૂટ હો, સલવાર સૂટ હો, સાડી હો, સબ પર કઈ તરેરા કામ આજકલ કર્યા જાવે. જ્યાં કે દબકા વર્ક હે, ડંકા વર્ક હે, મુકેશ વર્ક હે, સલમા રો, જરી રો, કઈ તરેરો કામ દેખો ચલન મેં ચાલ તો રહ્યા કરે. ઓર આને મિક્સ કરર ભી કામ એક પોશાક માતે ઉકેર્યો જાવે. તો જી રમાઈને અગર આપ દબકારી વાત કરા તો ભારતરી બહોત હી મન ભાવની બારીકી ઓર શાહી કલા હે શીતલજી, જે કી મુખ્ય રૂપ સુ રાજસ્થાન ઓર લખનઉ રી પ્રસિદ્ધ હે. ઇમે તાંબા યા પિત્તલ રા બહોત ઘુમાવદાર તાર હુયા કરે, જકર ઉપયોગ કર નક્કાશી કરી જાવે. પુરાના ટાઈમ મેં જકર રાજા મહારાજા હતા, વે આપણી રાણીયા રી જે કી પોશાક હે, શેરવાની હે, યા આપણી વાઉં લેર સોના ચાંદી રા જકા તાર હતા, વાસુ દબકારો કામ કર્યો જતો. તો જો દબકારો કામ હે આજકલ સોના તારા તો કમ દેખને મિલે, સોના ચાંદી રો તો, લેકિન આર્ટિફિશિયલ કહી દો યા તાંબા કો બોલ દો, વાસુ જો તાર હે વો તૈયાર કર્યો જાવે. ઓર ફૂલ પત્તી બેલ મોર પારંપરિક ચીજો રી ડિઝાઇન જકી હે, બા વારો માઈને સુઈ ઓર ધાગા રી સહાયતા સુ કારીગર હે અટેકા બે બનાવે. તો આજકલ રા ફેશન દોર મેં દેખો મોજડી ભી બને, પર્સ ભી બને,

જયપુર પધાર્યા. આમેર મહેલ રાજલેબ ચોકમાં મારો રાજસ્થાની અંદાજમાં સ્વાગત કરી છ્યો. મારા સ્વાગતમાં લોક કલાકાર ઘુમર કાલબેલિયા કચ્છી ઘોડી રા નાચ પેશ કીના મને આમેર રાશીશ મહેલ ગણેશ બોલ દીવાન એ આમ દીવાન એ ખાસ સુખ નિવાસ હર માવઠા ઝીલ રા બારા માય જાણકારી તીરી છી. કેન્દ્રીય સડક પરિવહન અર રાજમાર્ગ મંત્રી

0: રાજસ્થાની લોકગીતાર લોક ભજનારે ફરમાઇશી કાર્યક્રમમાં આપણે સાથે આપણો સાથી ગુરવિંદર બિશ્નોઈ ઓર મારે સાથે આપણા લિખ્યોડા કાગદ
1: ઓ કાગદ આયો હે પટિયાલા પંજાબ સુ મુકેશ બત્રા નીલમ બત્રા નીતિન પલક કરણ ગીતુ નિહારિકા અર વંશ બત્રા રો
0: ગાંવ નારવા ઇન્દ્રો કા સુ નરપતલાલ સોની શિવમ અર વૈશાલી ખુડેચા બીપાડ શહેર સુ માને કાગદ લિખે હે હીરાલાલ શ્રીમાળી જગ્યા દેવી શ્રીમાળી સીમા ખુશી વિશાલ મન્નત સુનિલ કિશોર ઓમ પ્રકાશ શ્રીમાળી અર આણો સગળો પરિવાર
2: પાલગઢ રાજસ્થાન સુ ધર્મેન્દ્ર છીપા કપિલ છીપા પૂજા પરિહાર અર આણા સગળા ઘરવાળા
1: ઓ કાગદ આયો હે ગાંવ ગંગાણી સુ જગદીશ ભાટ આલમ પડિયાર ભિયારામ કિશન ચુકી દેવી ઓર કૌશલ્યા ગાંવ ટુંકિયા તહેસીલ સિંધરી બાડમેર સુ કૃષ્ણ કુમાર ડાબી ભૂપત ડાબી રાધા ડાબી વિક્રમ અર અર્ચના ડાબી રો
0: ધોરે કનલી ઢાણી તાપુ સુઈ ઓ કાગદ આયો હે વિષ્ણારામ બાલિયાણ બિદામી દેવી બરવડ પૂજા બાલિયાણ સુનિલ સુરેશ અર સુભાષ બાલિયાણ રો
1: પાંડવનગર દોરીમીના સુ ઇમેલ ભેજ્યો હે દેરામ રામ ગોદારા
0: ઓ કાગદ માણે કને આયો હે ગાંવ તાપુ તહેસીલ ઓસિયા સુ લિખ્યો હે સંતોકારામ મેઘવંશી પટકુ ધીરુ અશોક ભાટી કુસુમ ભાટી આરતી એલચી બિદકી ભાટી લાખારામ ભાટી દિલીપ પાર્વતી દિવ્યા અર આણા સગળા ઘરાળા
1: ગાંવ ખીંદાસર સુ ઇમેલ ભેજ્યો હે કાનારામ ચૌહાન સુખારામ શ્યામ સુંદર તપસ્યા ચૌહાન અર આણા ઘણા સારા સાથી
0: ગાંવ ખોખરા મારવાડ જિલ્લા પાલી સુ કાગદ લિખે હે સોહનદાસ વૈષ્ણવ લક્ષ્મણદાસ યુવરાજ ખુશવંત ભંવરદાસ ઓમ પ્રકાશ કાલુદાસ વિદ્યાદેવી મહિમા ગુંજન અર આણા સગળા ઘરાળા
1: ઓ ઇમેલ આયો હે ગાંવ દુંદાડા સુ ગણેશ મેઘવાલ ચંપા મેઘવાલ મધુબાલા વિવેક અર આણા ઘરાળા
0: ગુડા મલાણી સુ ઓ ઇમેલ આયો હે સુરજારામ બારાસણ અર આણા સાથિયા રો
1: તો સાથિયા સુણા આપ સબારી પસંદ માતે આ રચના